એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની મનોરંજન સેવાનું આ રાજકોટ કેન્દ્ર છે. સુપ્રભાત. આજે સોમવાર, અધિક જયસ્વદ અમાસ, વિક્રમ સંવત 2082, એટલે કે તારીખ 15 જૂન ઈસવીસન 2024. અત્યારે સવારના 5:57:50 થઈ છે. અમારી આજની પ્રસારણ યાત્રામાં આપ સૌનું સ્વાગત છે. પ્રસારણ યાત્રાનો પ્રારંભ કરીએ મંગલ સ્વરથી.

એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની મનોરંજન સેવાનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 6 વાગ્યે હિન્દીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક મફત કાનૂની સહાય ન્યાયબંધુ મોબાઇલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.
1: કેનેડા દેશ તો આપ જાણતે હી હોંગે. કેનેડા કી ટોટલ પોપ્યુલેશન જીતની પક્કી છત બાંધી હૈ હમારે દેશ ને અપને ગરીબો કે સિર પર. 12 સાલ મે 4 કરોડ સે અધિક પીએમ આવાસો કા નિર્માણ હુઆ, કરોડો પરિવારો કા કલ્યાણ.
2: જબ એક પરિવાર કો અપના ઘર મિલતા હૈ તો ઉસકા આત્મસમ્માન બઢ જાતા હૈ. વો અપના વર્તમાન સુધારને કે સાથ હી બહેતર ભવિષ્ય કે બારે મે સોચને લગતા હૈ.
1: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.
3: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: એફએમ બેન્ડ 106.4 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની મનોરંજન સેવા આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. રજૂ કરીએ પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.
1: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
2: નમસ્તે શ્રોતાઓ, અનુરૂપ વિવાહ દ્વારા સંચાલિત આ શૃંખલામાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આજે અનુરૂપના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર ગૌરીબેન આપણી સમક્ષ શું નવું લાવ્યા છે એ જાણવા માટે આપણે વાતચીત શરૂ કરીએ. નમસ્તે ગૌરીબેન.
3: નમસ્તે શ્રોતાઓ.
2: તો ગૌરીબેન, અમારી ગુજરાતી લગ્નોત્સુક કન્યાઓ એમ પૂછે છે કે શહેર શહેરમાં અનુરૂપ જેવી સંસ્થાઓ છે જેને ગુજરાતમાં મેરેજ બ્યુરો કહેવામાં આવે છે, તો કન્યાઓ અનુરૂપમાં શા માટે જોડાય?
3: અમે ઘણી રીતે નાના મોટા મેરેજ બ્યુરો કરતા જુદા છીએ. અમે અમારી વાર્ષિક ફી અને એમાં આવતી સેવાઓ વિશે એકદમ પારદર્શક છીએ. શરૂઆતમાં ઓછા પૈસા લઈને પછી વારંવાર જુદા જુદા કારણો હેઠળ એક્સ્ટ્રા પૈસા માંગવા, કે પછી દર અઠવાડિયે તમને ફક્ત 5 પાત્રોની માહિતી વોટ્સએપ પર મોકલવી, એવી અમારી પોલિસી નથી.
2: અચ્છા.
3: તમે જ્યારે 1 વર્ષની ફી ભરો છો ત્યારે તમે 1 વર્ષ માટે નિશ્ચિંત રહી અમારો આખો ડેટાબેઝ સર્ચ કરી શકો છો. તમે આત્મનિર્ભર બની પોતે જ બધા પાત્રોની કોન્ટેક્ટ નંબર સહિત માહિતી જોઈ શકો છો અને વાત આગળ વધારી શકો છો.
2: બરાબર. હા, તો સાચી અનોખી જ કાર્યપ્રણાલી છે. પણ ગૌરીબેન, કન્યાઓ અને એમના વાલીઓને એવો સંદેહ હોય છે કે ઓનલાઈન ભરેલી માહિતી પર વિશ્વાસ કેવી રીતે કરાય?
3: સ્વાભાવિક છે વાલીઓની આ ચિંતા. તો હું શ્રોતાઓનું આશ્વાસન આપું છું કે દરેક સભ્યને નોંધણી કર્યા બાદ આઈડી પ્રૂફ આપવું ફરજિયાત છે, જેના વગર કોઈ પણ સભ્ય ડેટાબેઝ વાપરી નહીં શકે.
2: બરાબર.
3: તે ઉપરાંત અમે એડ્રેસ પ્રૂફ, શિક્ષણનું પ્રૂફ અને આવકનું પ્રૂફ પણ સ્વીકારીએ છીએ. સભ્યોના ખાનગી દસ્તાવેજો બીજા કોઈ સભ્યો જોઈ નથી શકતા. ફક્ત અનુરૂપની એક ટીમ દસ્તાવેજોની ચકાસણી કરે છે.
2: સાંભળ્યું ને શ્રોતાઓ, તમે જ્યારે પાત્રોની વિગતો જોતા હો ત્યારે આનું પણ ધ્યાન રાખવું.
1: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-991 આ નંબર પર, 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
2: અને ગૌરીબેન, કોઈએ દસ્તાવેજો ના આપ્યા હોય, તેમની પાસે દસ્તાવેજો માંગતા કોઈને સંકોચ થાય તો?
3: તેનું પણ સમાધાન છે અમારી પાસે. તમને પ્રોફાઇલમાં જ રિક્વેસ્ટ ડોક્યુમેન્ટ એવું બટન મળશે, તેને ક્લિક કરતા જ સામે વાળા પાત્ર

0: અને મેસેજ જશે કે કોઈએ તમારી પાસે વેરિફિકેશન માંગ્યું છે, તમારી ઓળખ ગોપનીય રહેશે.
1: અરે વાહ, ટેકનોલોજીનો કેટલો સરસ ઉપયોગ કરે છે અનુરૂપ વિવાહ. ગૌરીબેન, કન્યાઓ માટે બીજી શું ખાસ સેવાઓ છે?
0: ગુજરાતમાં સભ્યો સાથે ચર્ચા કરીને અમે સમજાવ્યું છે કે ઓનલાઈન સર્ચિંગમાં ઇન્ટરેસ્ટ એક્સેપ્ટ થવા છતાં પાત્રોની વાત આગળ વધતી નથી.
1: અચ્છા.
0: છોકરીઓ સંકોચ કરીને જાહેરમાં છોકરાઓને મળવા માંગતી નથી, ખાસ કરીને એવા તબક્કે જ્યાં કશું જ નક્કી નથી અને વાલીઓ પણ સામેલ નથી. કન્યાઓ અને એમના વાલીઓ પાત્રોને મળવા માટે સેફ સ્પેસ ઈચ્છે છે, એટલે જ અમે છોકરા છોકરીઓની મુલાકાત માટે અમારી અમદાવાદ અને વડોદરાની ઓફિસ ખાતે 1-to-1 મીટિંગની નિઃશુલ્ક સેવા શરૂ કરી છે.
1: 1-to-1 મીટિંગ કેવી રીતે કામ કરે છે, સમજાવશો?
0: તમારો મોકલેલો ઇન્ટરેસ્ટ જ્યારે સામેવાળા એક્સેપ્ટ કરે અથવા તમને આવેલી ઇન્ટરેસ્ટ તમે એક્સેપ્ટ કરો, તો તમે તરત અમારો સંપર્ક કરી આ સેવાનો લાભ લઈ શકો.
1: અચ્છા.
0: તમારી રિક્વેસ્ટ આવતા જ અમે સામેવાળા પાત્રો સાથે સંપર્ક કરીને શનિવ રવિમાં મીટિંગ ગોઠવીએ.
1: અમારી સાથે વાત કરવા માટે ખૂબ આભાર.
0: અમને સાંભળવા માટે સૌનો આભાર.
2: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1-800-26-77-991 આ નંબર પર, 1-800-26-77-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
3: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
4: આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. પ્રસારણ વિવિધ ભારતીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. રજૂ કરીએ કાર્યક્રમ ચિત્રલોકનો શેષ ભાગ.

કવિ સંમેલનોમાં કવિતા પાઠ કરતા કરતા 1960માં નીરજ મુંબઈ આવ્યા. અહીં એમની કવિતાઓના એકલ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. એમની કવિતાઓ સાંભળીને ત્યાં હાજર રહેલા નિર્માતા દિગ્દર્શક આર ચંદ્રા ઝૂમી ઉઠ્યા. એમણે નીરજને એમની ફિલ્મમાં ગીત લખવા વિનંતી કરી. નીરજે કહ્યું, હું મારી નોકરી છોડીને અહીં ન રહી શકું, તમે ઇચ્છો તો મારી કવિતાઓનો ઉપયોગ કરી શકો છો. આર ચંદ્રાએ સંગીતકાર રોશનને નીરજના કાવ્યો આપ્યા અને એમના થકી આપણને ત્રણ કર્ણપ્રિય ગીતો મળ્યા. આ ત્રણેય ગીતોનો સમાવેશ ફિલ્મ નઈ ઉંમર કી નઈ ફસલમાં કરવામાં આવ્યો. ચાલો સાંભળીએ આમાંનું એક ગીત મોહમ્મદ રફીના બુલંદ સ્વરમાં.

એક કવિ સંમેલનમાં દેવાનંદે નીરજની કવિતાઓ સાંભળી. તેઓ નીરજના કાવ્યોથી પ્રભાવિત થયા અને કહ્યું, નીરજજી, કભી હમ આપકે સાથ કામ કરના ચાહેંગે. આ વાતના થોડા સમય બાદ જ્યારે દેવાનંદે એમની નવી ફિલ્મ પ્રેમ પુજારીની યોજના ઘડી ત્યારે એની પબ્લિસિટીમાં ગીતકારનું

નું નામ નહોતું લખ્યું. કારણ કે એમની ફિલ્મોમાં નિયમિત રીતે ગીતો લખતા મહાન ગીતકાર શૈલેન્દ્રનું નિધન થઈ ગયું હતું. નીરજે દેવાનંદને પત્ર લખ્યો અને યાદ કરાવ્યું કે આપે ક્યારેક મારી સાથે ગીત લખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. થોડા દિવસમાં દેવાનંદે નીરજને મુંબઈ બોલાવ્યા અને સંગીતકાર સચિનદેવ બર્મન સાથે પરિચય કરાવ્યો. સચિનદેવ બર્મનને નીરજને મળીને ઉત્સાહ તો ન જાગ્યો, પરંતુ દેવાનંદનું માન રાખવા એમણે નીરજને એક ધૂન આપી અને કહ્યું કે ગીતમાં શરાબ, જામ, શમ્મા અને પરવાના જેવા શબ્દો ન આવવા જોઈએ. હા, રંગીલા શબ્દ તમે લખી શકો છો. આ પડકારને ઝીલતા નીરજે એક રાતમાં એવું ગીત રચ્યું કે દેવાનંદ ઝૂમી ઉઠ્યા. સચિનદેવ બર્મન પણ અતિ પ્રસન્ન થઈ ગયા. ચાલો લતા મંગેશકરના સ્વરમાં ગવાયેલા આ ગીતનું આપણે પણ રસપાન કરીએ.

એ સમય એવો હતો જ્યારે દરેક કલાકાર રાજ કપૂર સાથે કામ કરવાનું સપનું જોતા. નીરજની આ ઈચ્છા ફિલ્મ મેરા નામ જોકરના ગીતથી પૂરી થઈ. પહેલા નીરજે ગીત લખ્યું, કહેતા હૈ જોકર સારા જમાના, આધી હકીકત આધા ફસાના. આ ગીતમાં નીરજે વર્ણવેલા દર્શનથી રાજ કપૂર ખૂબ ખુશ થઈ ગયા હતા. ત્યારબાદ 2 વર્ષે રાજ કપૂરે ફરી નીરજને બોલાવ્યા અને જોકરની મનસ્થિતિ મુજબનું ગીત લખવા કહ્યું. કામ કેટલું કપરું હતું એ વાત બંને જાણતા હતા. ચિંતન મનન બાદ નીરજે ફ્રી વર્સ લેબ્રે શૈલીમાં ગીત લખ્યું. અનોખી ભાતનું ગીત હોવાને કારણે આની ધૂન પણ નીરજે સંગીતકાર શંકર જયકિશનને સમજાવવી પડી. પછી આ ગીત પાર્શ્વગાયક મન્નાડે પાસે આવ્યું અને એમણે જે જાનદાર રીતે આ ગીત રજૂ કર્યું એ સાંભળીએ.

અને એ સમયની લોકપ્રિય કન્વર્ટિકલ કાર પર કરવામાં આવ્યું છે. આ ગીતની લોકપ્રિયતાથી નિર્માતા રાજેન્દ્ર ભાટિયા એટલા પ્રસન્ન થયા કે એમણે એ કાર નીરજને ભેટરૂપે અર્પણ કરી. આ ગીતની એક મજેદાર વાત એ છે કે નિર્માતાએ જ્યારે નીરજને ગીત લખવા વિશે કહ્યું અને કહ્યું કે ગીતનું ફિલ્માંકન અભિનેતા શશી કપૂર પર કરવામાં આવશે, તો નીરજને જાણે શું પ્રેરણા મળી કે માત્ર 6 મિનિટમાં જ ગીત લખી દીધું. આવનારી 4 મિનિટમાં ચાલો સાંભળીએ આ 6 મિનિટમાં લખાયેલું ગીત. સંગીત છે શંકર જયકિશનનું અને પ્રેમ રસથી તરબોળ સ્વર છે મોહમ્મદ રફીનું.

નીરજે પોતાની એક કવિતામાં લખ્યું છે કે માનવ હોના ભાગ્ય હૈ, કવિ હોના સૌભાગ્ય હૈ. આમાં હજી એટલું જોડી શકાય કે નીરજ જૈસા કવિ ઓર ગીતકાર હોના પરમ સૌભાગ્ય હૈ. નીરજ એમના ગીતો અને કાવ્યોમાં જાત જાતના પ્રયોગો કરતા રહેતા. એમની રચનાઓમાં મળે છે ક્યારેક અનોખો શબ્દ પ્રયોગ, ક્યારેક રોચક ભાવ વ્યંજના અને ક્યારેક વર્ણ સ્પર્શેલા પ્રતીકો. શબ્દ પ્રયોગની દૃષ્ટિએ એમનું એક ઉલ્લેખનીય ગીત છે તેરે મેરે સપને ફિલ્મનું ગીત જીવન કી બગ્યા મહેકેગી લહેકેગી ચહેકેગી. આ ગીતમાં આવનારી દરેક પંક્તિઓમાં નીરજ એક બે નવા શબ્દો જોડતા ગયા છે અને ગીતના ભાવોને વધુ ઊંડાણ આપતા ગયા છે. સચિન દેવ બર્મનનું સંગીત છે, સુમધુર સ્વર આપ્યો છે કિશોર કુમાર અને લતા મંગેશકરે.

0: નીરજને અનેકાનેક પુરસ્કારો અને સન્માનોથી અલંકૃત કરવામાં આવ્યા. એમાં ઉલ્લેખનીય છે ઉત્તર પ્રદેશ હિન્દી સંસ્થાન દ્વારા યશ ભારતી સન્માન, વિશ્વ ઉર્દુ પરિષદ પુરસ્કાર, ભારત સરકાર દ્વારા પદ્મશ્રીની ઉપાધિ, ફિલ્મ જગતનો લોકપ્રિય અને પ્રતિષ્ઠિત ફિલ્મફેર એવોર્ડ એમને બે વાર મળ્યો. એકવાર ફિલ્મ ચંદા ઓર બિજલીના ગીત કાલ કા પહિયા ઘૂમે રે ભૈયા અને બીજી વાર પહેચાન ફિલ્મના ગીત બસ યહી અપરાધ મેં હર બાર કરતા હું આદમી હું આદમી સે પ્યાર કરતા હું.
1: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
2: સપનો કો હકીકત મેં બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુસેના મેં કમિશન્ડ ઓફિસર બનને કે લિયે એફકેટ 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. વિવરણ કે લિયે વિઝિટ કરે afcat.edcil.co.in પર.

શંકર જયકિશન અને સચિનદેવ બર્મન ઉપરાંત નીરજે જે અન્ય સંગીતકારો માટે ગીત લખ્યા એ છે સંગીતકાર રોશનની ફિલ્મ નઈ ઉમર કી નઈ ફસલ, જેનો ઉલ્લેખ પહેલા પણ કર્યો, સંગીતકાર હેમંતકુમારની ફિલ્મ મંજલી દીદી, એસ એન ત્રિપાઠીની ફિલ્મ વીર છત્રશાલ, મદન મોહનની ફિલ્મ દુલ્હન એક રાત કી, જયદેવની ફિલ્મ રેશમા ઓર શેરા, ઉષા ખન્નાની ફિલ્મ મુનિમજી, એમના પહેલેથી રચેલા કાવ્ય પર સંગીતકાર ઇકબાલ કુરેશીની ફિલ્મ ચા ચા ચા વગેરે વગેરે એટલા માટે કીધું કે હવે ચા ચા ચા ફિલ્મનું ગીત સાંભળવાનું છે. ગાયક છે મોહમ્મદ રફી.

19 જુલાઈ 2018 ના દિવસે પોતાનો નશ્વર દેહ છોડતા પહેલા જ નીરજ એમના કાવ્યો અને ગીતો દ્વારા સાહિત્ય અને સંગીત પ્રેમીઓના હૃદયમાં અમર થઈ ગયા હતા. પતંગા ફિલ્મનું ગીત મોહમ્મદ રફીના સ્વરમાં કંઈક અનોખી રીતે કવિના અમરત્વની વાત ઇંગિત કરે છે.

અને એમના રચેલા ગીતો પર આધારિત કાર્યક્રમ નીરજ કે સૂરજ. હવે આપના મિત્ર ઉદય મેઘાણીને આજ્ઞા આપશો. નમસ્કાર.

0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: બેટા, દાળમાં મીઠાની જગ્યાએ ખાંડ પડી જાય તો કેવું લાગે?
2: અરે મમ્મી, આખો સ્વાદ બગડી જાય.
1: મત મિક્સ થોડી કરાય. બસ એવો જ કચરાનો છે. ભીનો કચરો, સૂકો કચરો, સેનિટરી વેસ્ટ અને સ્પેશિયલ કેર ક્યારેય મિક્સ ના કરાય. અને એટલે જ આ ચાર રંગ યાદ રાખજે. લીલો ડબ્બો ભીના કચરા માટે, વાદળી સૂકા કચરા માટે, લાલ સેનિટરી વેસ્ટ માટે અને સ્પેશિયલ કેર માટે કાળો રંગ. છે ને એકદમ સિમ્પલ?
3: ગુજરાતના શહેરોને સ્વચ્છ રાખવા ઘરે જ કચરાનું વર્ગીકરણ કરો. ચાર કચરા પેટીનો નિયમ અપનાવો અને કચરાના કલેક્શનની ગાડીમાં જ કચરો આપો.
4: પપ્પા, મમ્મી, જુઓ મારો રિપોર્ટ કાર્ડ. હું ક્લાસમાં ફર્સ્ટ આવી.
5: વાહ, એકદમ ફર્સ્ટ ક્લાસ.
1: પણ હવે વારો આપણા શહેરના રિપોર્ટ કાર્ડનો છે.
5: એટલે?
1: અરે, સ્વચ્છ સર્વેક્ષણ ચાલે છે ને. આખા દેશમાં સફાઈનું અભિયાન ચાલી રહ્યું છે અને એટલે આપણે આપણા કચરાનું વર્ગીકરણ કરીએ અને કચરો કચરા પેટીમાં જ નાખીએ. રિડ્યુસ, રીયુઝ અને રિસાયકલની આદત પાડીએ અને સિટીઝન ફીડબેક આપીને આપણા શહેરને ફર્સ્ટ લાવીએ.
3: આપનું શહેર સ્વચ્છ શહેર. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં જારી.
0: ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
6: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાતવાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
6: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
7: રાજેન જી, ક્યુંકી આજ કે સમય મેં સભી લોગ કહેતે હૈ કે નહીં મેં બહોત બિઝી હું, મુજે તો ટાઈમ નહીં મિલા. પર આપ અપને ઘર પર યદિ કોઈ મહિલા હૈ યા જો ભી પુરુષ હૈ ઓફિસ મેં હૈ તો આપ વહાં પર ભી અપને કામ કે દૌરાન યોગ કર સકતે હૈ. ક્યુંકી યહાં પર ભી હમ જો યોગ કી બાત કરે વો ગૃહસ્થી યોગા કી બાત કર રહે હૈ. કોઈ હમ સાધુ સંન્યાસીઓ વાલે યોગા કી બાત નહીં કર રહે હૈ, હમ ગૃહસ્થ યોગ કી બાત કર રહે હૈ. તો જૈસે કી આપને રાજેન જી કહા કે ઓફિસ મેં હૈ તો ક્યા કરે. તો દેખિયે, ઓફિસ મેં હૈ તો આપકો મેને જૈસે પહેલે બતાયા કે જાગરૂક હોના જરૂરી હૈ. આપ બેઠે હૈ અપને કુર્સી પર તો કુછ દેર કે લિયે યે ધ્યાન રખી કે બહોત દેર યદિ આપ 3-4 ઘંટે સે લગાતાર કુર્સી પર બેઠે હૈ તો આપ એક ચક્કર લગા કે આઈએ. ક્યુંકી લગાતાર બેઠના યા લગાતાર ખડે હોના સ્વાસ્થ્ય કે લિયે સહી નહીં હૈ. તો યે આપકો જાગરૂક હોના, અવેરનેસ રખની હોગી કે યદિ આપ બહોત દેર બેઠે હૈ તો ખડે હો જાઈએ, બહોત દેર ખડે હૈ તો બેઠ જાઈએ. ફિર આપ યદિ ખાને કા વક્ત હો ગયા હૈ, આપ ખાના લેને વાલે હૈ તો આપ યદિ વહાં પર હમારે લિયે આસન કરના સહી નહીં હૈ. જૈસે મેને બતાયા કે ખાને સે પહેલે આસન કરના ચાહિયે, પર હમ ઓફિસ મેં નહીં કર સકતે. યદિ ઓફિસ મેં આપકી 4 મંજિલ હૈ તો આપ 4 ફ્લોર ચઢ કે આ જાઈએ, ઉસકે બાદ અપના લંચ લીજિયે. યે હમકો ધ્યાન રખના ચાહિયે. ઓર ખાને કે બાદ જૈસે અબ હમ વહાં પે તો હમ નહીં આરામ તો નહીં કર સકતે હૈ. દેખિયે, જૈસે મેને બતલાયા શીતલીકરણ હોના ચાહિયે, તો શીતલીકરણ મેં યહાં પે યહી બોલુંગી કે હમકો થોડી દેર કે લિયે કોન્શિયસ રિલેક્સેશન, મતલબ જાગતે હુએ સોના ચાહિયે. આપ અપને હી જો ભી આપકા ઉસ સમય લંચ કા બ્રેક ટાઈમ હૈ, આપ ઉસમેં આંખ બંધ કરકે જો ભી આવાઝે આપકી આ રહી હૈ, માન લીજિયે દૂર સે કિસી પક્ષી કી આવાઝ આ રહી હૈ યા કિસી વાહન કી આવાઝ આ રહી હૈ યા પંખે કી આવાઝ આ રહી હૈ યા કુછ મ્યુઝિક હી આપને લગાયા, તો બહોત ધ્યાન સે કેવલ ઉસકો સુનના હૈ આપકો. આપ ઉસમેં હી રિલેક્સ હો જાયેંગે. આપકે લિયે વો 20 મિનિટ કે યા 10 મિનિટ જો ભી આપ દે પાતે હૈ વો આપકો એક કોન્શિયસ રિલેક્સેશન દેગા.
8: ફિર સે અપના કામ કરો,
7: ફિર સે આપ તરોતાજા હો જાયેંગે કામ કરને. આપ ઇસે અનુભવ કરકે દેખિયે, યે સારી ચીજે જો હૈ વો અનુભવ કરને કી હૈ. આપ ઇસે અનુભવ કરકે દેખિયે, આપ વહાં પર રિલેક્સ હો જાયેંગે ઓર આપ કામ ફિર સે તાજગી કે સાથ કામ કરેંગે.
8: ક્યા બાત હૈ. ये तो आपने बहुत ही अच्छी बात बताई कि थोड़ा सा ब्रेक हमें लेना ही जरूरी होता है, और वो ऐसा नहीं ब्रेक होगा कि वो घड़ी के हिसाब से ब्रेक होगा. काम करते करते कुर्सी से उठिए या कंप्यूटर पर बहुत ज्यादा देर तक टिके हैं, थोड़ा सा ध्यान हटा के ध्यान में करो.
7: वहीं पर आप थोड़ा सा पांव को थोड़ा सा आगे पीछे कर लीजिए, गर्दन को थोड़ा सा राइट लेफ्ट ऊपर नीचे थोड़ा सा हिला लीजिए. आंखों की आप एक्सरसाइज कर दे, थोड़ा सा आंख बंद करिए, खोलिए, जल्दी जल्दी पलकें झपक लीजिए, आंखों को राइट लेफ्ट घुमा लीजिए. क्योंकि आप लगातार कंप्यूटर के सामने बैठे हैं, आपके आंखों पे स्ट्रेन हो रहा है, तो आप थोड़ा सा तुरंत आप अपने आई मूवमेंट उस समय कर सकते हैं. तो ये छोटी छोटी चीजें हैं जो आप ऑफिस में रह के भी कर सकते हैं, और इसी तरह की चीजें घर पे महिलाएं भी कर सकती हैं.

0: ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. ગુજરાત વાસીઓ, આપણી પ્રકૃતિ અને પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સમય આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી શરૂ થઈ રહી છે વિશેષ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવ. ઘરે પ્લાસ્ટિકનો કચરો અલગથી એકત્ર કરો અને ડોર ટુ ડોર કલેક્શન વેનમાં જ આપો.
1: યાદ રાખો, જાહેર જગ્યાએ, નદી નાળા કે ખુલ્લામાં પ્લાસ્ટિક ક્યારેય ન ફેંકો. પ્લાસ્ટિકને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ વગેરેનો ઉપયોગ કરો.
0: આવો આ પ્લાસ્ટિક કલેક્શન ડ્રાઈવમાં સહભાગી બની સ્વચ્છ અને પ્લાસ્ટિક મુક્ત ગુજરાત બનાવીએ. સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત દ્વારા જનહિતમાં પ્રસાર.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: शाम 5 बजे सुनिएगा छाया गीत, 5:30 पर होगा कार्यक्रम तराने नए पुराने, 6:35 पर आप सुनेंगे संध्या रंजन, 7 बजे होगा कार्यक्रम जयमाला। 7:45 पर इंद्रधनुष के अंतर्गत सुनिएगा कार्यक्रम पॉप एक्सप्रेस। 8 बजे हवा महल कार्यक्रम में सुनवाई जाएगी झलकी जीव की तपस्या, लेखक डॉक्टर कुमारी और निर्देशक स्वतंत्र कुमार ओझा। 8:15 पर आप सुनेंगे चित्रलोक। 9 बजे होगा कार्यक्रम आपके लिए, 10 बजे आप सुनेंगे छाया गीत और 10:30 पर होगा कार्यक्रम ढलती जाए रात। ये थी जानकारी हमारे आज के शेष और कल प्रसारित होने वाले मुख्य कार्यक्रमों की। आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा।
1: पिंड 102.4 मेगाहर्ट्ज पर आज आकाशवाणी राजकोट नी मनोरंजन सेवा विविध भारती राजकोट। ये शाम मस्तानी कार्यक्रम लेने हाजर छे आपनी स्वर सखी दर्शना सोनिया। शाळा मात्र एक शब्द नथी, शाळा એટલે બાળપણનો સૌથી સુંદર અધ્યાય। શાળા એટલે પ્રથમ મિત્રતા, પ્રથમ સફળતા, પ્રથમ શીખ અને પ્રથમ સપનું। શાળા એટલે જીવનની એવી પાઠશાળા જે માત્ર પુસ્તકો જ નથી ખુલતા પરંતુ વ્યક્તિત્વના દ્વાર પણ ખુલે છે। માટીના કાચા ઘડાને આકાર જ્યાં મળે, અજવાળાની પ્રથમ કિરણ જ્યાં મળે, સપનાઓને પાંખો અને હિંમતને ઉડાન જ્યાં મળે, એવી પવિત્ર જગ્યા એટલે શાળા। અક્ષર અક્ષરમાં ભવિષ્યનું ચિત્ર દોરાય, પ્રતિભાનું બીજ જ્યાં પ્રેમથી વવાય, બાળકમાંથી નાગરિક ઘડાય જ્યાં ધીરે ધીરે, એવું સપનાઓનું સરનામું એટલે શાળા।

આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવી જગ્યા વિશે જે દરેક વ્યક્તિના જીવનમાં સૌથી અમૂલ્ય યાદોનું ઘર બનીને રહે છે. ભલે આજે આપણે જીવનના કોઈ પણ મુકામે હોઈએ, કોઈ શિક્ષક હોઈએ, ડોક્ટર હોઈએ, એન્જિનિયર હોઈએ, વેપારી હોઈએ કે ગૃહિણી, પણ જ્યારે પણ શાળા શબ્દ કાને પડે છે ત્યારે મન તરત જ બાળપણના એ દિવસોમાં પહોંચી જાય છે. સવારની પ્રાર્થના, શાળાનો યુનિફોર્મ, બેગનો ભાર, ક્લાસરૂમની મસ્તી, મિત્રો સાથેની તોફાની ક્ષણો અને શિક્ષકોનો પ્રેમ ભર્યો ઠપકો, આ બધું જ જાણે કાલની વાત હોય એવું લાગે છે. મિત્રો, શાળા માત્ર ભણવાનું સ્થળ નથી, શાળા એ એવી કાર્યશાળા છે જ્યાં સપનાઓને ઘડવામાં આવે છે, જ્યાં બાળકના મનમાં છુપાયેલી ક્ષમતાઓને ઓળખવામાં આવે છે અને જ્યાંથી ભવિષ્યની શરૂઆત થાય છે. તો ચાલો બાળપણના એ સુવર્ણ દિવસોને ફરી એકવાર જીવંત કરીએ. સાંભળીએ આ ખૂબ જ

વાહ, આ ગીત સાંભળતા જ કેટલીય યાદો તાજી થઈ જાય છે ને. ખરેખર શાળાના દિવસો જીવનના એવા દિવસો હોય છે જે પાછા ક્યારેય આવતા નથી. જીવનમાં પછી ભલે કેટલીય સફળતા મળે, કેટલાય નવા મિત્રો મળે, કેટલાય નવા સ્થળો જોવા મળે, પણ શાળાના મિત્રો અને શાળાની યાદોનું સ્થાન કોઈ જ લઈ શકતું નથી. શાળાના દિવસોમાં ન તો આવતીકાલની ચિંતા હતી, ન તો જવાબદારીઓનો ભાર હતો. એક નાની પેન્સિલ ખોવાઈ જાય તો દુનિયા ખાલી થઈ ગઈ હોય એવું લાગતું, અને મિત્ર ટિફિન વહેંચી દે તો આખો દિવસ સુંદર બની જતો. પરંતુ મિત્રો, શાળા માત્ર યાદોનું ઘર નથી, શાળા એ ભવિષ્ય ઘડવાનું કારખાનું છે. દરેક બાળક જ્યારે પ્રથમ વખત શાળાના દરવાજે પ્રવેશ કરે છે ત્યારે તેની આંખોમાં અસંખ્ય સપનાઓ હોય છે. કોઈક વૈજ્ઞાનિક બનવાનું સપનું જોઈએ છે, કોઈ ડોક્ટર, કોઈ શિક્ષક, કોઈ ખેલાડી, અને કોઈ દુનિયામાં કંઈક અલગ કરી બતાવવાનું સપનું જોઈએ છે. આ બધા જ સપનાઓને આકાર આપવાની શરૂઆત શાળામાંથી જ થાય છે. એ જ ભાવનાને ખૂબ જ સુંદર રીતે રજૂ કરતું આ ગીત સાંભળીએ.

શ્રોતા મિત્રો, એક આદર્શ શાળા કેવી હોવી જોઈએ? એવી શાળા જ્યાં માત્ર ગુણ નહીં, ગુણવત્તા મહત્વની હોય. એવી શાળા જ્યાં દરેક બાળકને પોતાની વાત કહેવાની તક મળે. એવી શાળા જ્યાં ભણતર ભાર ન લાગે પરંતુ આનંદ લાગે. એવી શાળા જ્યાં શિક્ષક માત્ર પાઠ નહીં પરંતુ જીવન જીવવાની કળા પણ શીખવે. આજે શિક્ષણનું સ્વરૂપ બદલાઈ રહ્યું છે. વર્ગખંડની ચાર દિવાલો હવે શિક્ષણની સીમા નથી રહી. પ્રવૃત્તિઓ, પ્રયોગો, રમતગમત, ટેકનોલોજી અને સર્જનાત્મકતા પણ શિક્ષણનો મહત્વપૂર્ણ ભાગ બની ગયા છે. પરંતુ આ બધાની વચ્ચે એક વસ્તુ ક્યારેય બદલાતી નથી, અને એ છે બાળકોનો રજાઓ પ્રત્યેનો પ્રેમ. જ્યારે શાળામાં છેલ્લો પીરિયડ ચાલતો હોય અને રજાનો ઘંટ વાગવાનો હોય ત્યારે બાળકોની આંખોમાં જે ચમક હોય છે એ દુનિયાની કોઈ પણ ખુશીથી ઓછી નથી. ચાલો સાંભળીએ એ જ મસ્તીથી ભરેલું આ ગીત.

રજાઓની વાત આવે અને બાળપણ યાદ ના આવે એવું બને જ નહીં. પરંતુ શ્રોતા મિત્રો, રજાઓની મજા એટલા માટે જ આવે છે કારણ કે શાળા હોય છે, અને શાળા એટલા માટે જરૂરી છે કારણ કે તે આપણને જીવન માટે તૈયાર કરે છે. આજે આપણે જે કંઈ છીએ તેમાં શાળાનો અને શિક્ષકોનો ખૂબ મોટો ફાળો છે.

શિક્ષકો માત્ર વિષય નથી ભણાવતા, તેઓ આત્મવિશ્વાસ શીખવે છે, તેઓ સંસ્કાર શીખવે છે અને શિસ્ત શીખવે છે, અને સૌથી મહત્વની વાત, સપનાઓ જોવાની હિંમત શીખવે છે. આપણા સમાજમાં વર્ષોથી એક વાત કહેવામાં આવે છે કે ભણતર જીવનને નવી દિશા આપે છે. ચાલો સાંભળીએ એ જ વિચારને મજેદાર અંદાજમાં રજૂ કરતું ગીત.

આગળ વધવું દરેક વ્યક્તિનું સપનું હોય છે, પરંતુ સફળતાનો રસ્તો હંમેશા મહેનત અને શિક્ષણમાંથી પસાર થાય છે. વિશ્વના મોટા મોટા વૈજ્ઞાનિકો, નેતાઓ, ખેલાડીઓ અને ઉદ્યોગપતિઓએ પણ પોતાના જીવનની શરૂઆત શાળામાંથી જ કરી હતી. શાળાએ તેમને સપના આપ્યા અને શિક્ષણે એ સપનાઓને સાકાર કરવાની શક્તિ આપી. પરંતુ શ્રોતા મિત્રો, શાળા માત્ર ગંભીરતા અને અભ્યાસનું જ નામ નથી. શાળા એટલે આનંદ, શાળા એટલે મિત્રતા, શાળા એટલે મસ્તી, અને એ મસ્તી વગર શાળા અધૂરી છે. ચાલો સાંભળીએ મસ્તી કી પાઠશાળા.

શાળા એ એવી જગ્યા છે જ્યાંથી જીવનની સફર શરૂ થાય છે, જ્યાં અજાણ્યા લોકો મિત્રો બને છે, જ્યાં સપનાઓને દિશા મળે છે, જ્યાં નિષ્ફળતામાંથી ફરી ઉભા થવાનું શીખવવામાં આવે છે અને જ્યાંથી સફળતાની પ્રથમ સીડી પણ ચડવામાં આવે છે. કાર્યક્રમના અંતિમ પડાવમાં ચાલો સાંભળીએ આપણું ખૂબ જ સુંદર ગુજરાતી આ બાળગીત

શાળા એ મંદિર જ્ઞાનનું, શાળા એ ઉજ્જવળ ભવિષ્યનું દ્વાર, શાળા એ સપનાઓનું સરનામું, શાળા એ જીવનનો સાચો આધાર. અહીંથી ઉડે આશાના પંખી, અહીંથી ખીલે સફળતાના ફૂલ. શાળા માત્ર ઇમારત નથી, શાળા છે જીવનનું સૌથી સુંદર મૂળ. મિત્રો, જીવનમાં ઘણા સરનામા બદલાય છે, ઘર બદલાય છે, શહેર બદલાય છે, સંજોગો બદલાય છે, પણ એક સરનામું આખી જિંદગી દિલમાં અંકિત રહે છે અને એ છે શાળા, સપના ઓનું સરનામું.

શ્રોતા મિત્રો, આજનો કાર્યક્રમ અહીં જ પૂર્ણ કરીએ. ફરી મળીએ એક નવી લાગણી, નવા વિષય અને નવા ગીતો સાથે.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.